સાધકી શોભા તરાવ્યંતુ સાધકી શોભા મૂંચતે ઊંચી સાધકી શોભા મૂંચતે ઊંચી સાધકી શોભા સાધ બન્યાય નાન સાધ પ્રભુ વેદના પાઈ સરો મન સાચા મુખ સાચા સોય અવર્ણા પેકા એકત બિન કોય નાનક લક્ષણ બ્રહ્મજ્ઞાની હોય અકપદે બ્રહ્મજ્ઞાની સદા નિર્લેપ જૈસે જલમા કમલ અલેપ બ્રહ્મજ્ઞાની સદા નિર્દોખ જૈસે સૂર સર્પ કો શોક બ્રહ્મજ્ઞાની કે દર્શન માન જૈસે રાજ રંક કો લાગે તુલ પવાન બ્રહ્મજ્ઞાની કે ધીરજ જો બસદા કો ખોદય કો ચબ નલેપ બ્રહ્મજ્ઞાની કા એહ ગુનાઉ નાન જો પાવક કા સહજ સ્વભાવ બ્રહ્મજ્ઞાની નિર્મતે નિર્મલા જૈસે મૈલ ના લાગે જલા બ્રહ્મજ્ઞાની કા મન હોય પ્રકાશ જૈસે ધર ઉપર આકાશ બ્રહ્મજ્ઞાની કા મિત્ર શત્રુ સમાર બ્રહ્મજ્ઞાની કા નાય માન બ્રહ્મજ્ઞાની ઊંચ તે ઊંચા મન અપના હૈ સબ તૈ નીચા બ્રહ્મજ્ઞાની છે જન ભય.